આખા વાગે પ્રણંગ છે ને, બોલો ડર ના ઓછે ડરે, તમે કઈ સમજો ના ડરને વાલે ક્યાં કરતે પતા આપકો, નફરત કરતે, ક્યાં કરતે, તે મારા સે નફરત ન કરતે, મત પરિશ્રમ પરવાય, કઈ કરનો પ્યાર કરનો મતલબ કઈ ડરનો, હા મેં અભી મેરી પ્રેમ કી ભાષા પૂરી હો ગયા, મેં બુદ્ધિ કી ભાષા લા રહા હું, પ્રેમ કી ભાષા સમજ મેં ગઈ હે ના, કપડા ચેન્જ, માઇન્ડસેટ ચેન્જ, ઘર મેં માહોલ, ખુશી કા અબ સચ સચ બતાઓ, ખુશી ના માહોલ મેં કુન કુન ગુસ્સો કરે, હેલો, અરે ખુશી કા માહોલ હો ગયા કે પચકાન દેને કી જરૂરત પડી ગઈ ક્યા, કે ગુસ્સા મત કર, ઓર માહોલ ખુશી કા નહીં હૈ ઓર મેં પચકાન દો ગુસ્સો મત કર, પછી હું જુબાન સે નહીં કરે લેકિન આંખ સે કર, કેમ પચકાને ગુસ્સો કરો કહો, પછી થાલી પટકી લા, અને ખુશી કા માહોલ રાખો, ઘર કા માહોલ કૈસા હોના ચાહીએ, બોલો બોલો કોણ બનાયેગા પક્કા, તો માઇન્ડસેટ ચેન્જ, કપડા ચેન્જ, તહેવાર મેં રૂટીન ખાના કોઈ નહીં ખાતા, તહેવાર કા સ્પેશિયલ ખાના હોતા, યસ ઓર નો, અરે તને યાદ હે કે વો શીતલા સપ્તમી કઈ આવે ને, ઉસકા ભી સ્પેશિયલ ખાના હૈ ના, ઓર સ્પેશિયલ ખાનું બડા પ્રેમ સે ખાવે, ખાનો કઈ સ્પેશિયલ બાસી, કઈ ખિલાવે રે, સગડ પેલા તીંડો ઉત્સવ કા ખાના હૈ ના, થે ભી ચુપચાપ ખાઓ, કઈ બોલ નહીં શકો, હા ભાઈ બસ જેટલા કઠે નારાજ નહીં હો જાય, તો હર તહેવાર કા સ્પેશિયલ ખાના હૈ કે નહીં, હે ના, યસ ઓર નો બોલતા જાઓ, મેં કહે બોલો ને, પછી કઈ ડર ડર બાબર કઈ વાત હોય આપણે ડરનો, તો બોલતો જાઓ, ફક્ત પડોશન સાથે નહીં બોલો, મારા સાથે બોલો, તે કઈ કરો મારા સાથે નહીં બોલો, મત કરો મારા સાથે બોલો, મેં થાકા સાથે બોલ રહ્યો ના, તેથી સાથે બોલો, તેજે મેં થાકા સાથે બોલો, તે દુસરા સાથે બોલો, એને કઈ પ્યાર નહીં, તો ખાના ભી હર તહેવાર કા ખાના, ધોંઢારા મહિના મેં પૂરણપૂરી બનાવે કે ધોંડા બનાવો, અરે જવાઈ ને કઈ ખીલાયેલા, મને માલમ ઓરામાં ઓછે લેકિન ધોંડ જ ખીલાયેલા, સંક્રાંત ના દિન કુન કુન પેઢા માટે, તિલગુળ જ બાટો ને, હર તહેવાર કા ખાના, હર તહેવાર કા ખાના, પરિશ્રમ પર્વ કા ખાના, સેવન કલર્સ, સેવન કલર્સ, પહેલે દિન સફેદ, પૂરો સફેદ સફેદ સફેદ, રેડી ખાને રેસીપી ખોજે ને કે જરૂરત કોની, इसमें सारी रेसिपी के आइटम लिखे हुए हैं, और थकने के नहीं, नई रेसिपी आवे तो तीर्थ शिष्य ने पुगा दीजिए, अगली बार ऐड कर ले, और क्यों ना वहने की सब्जी नहीं खाओनी, यो नहीं खाओ, वो नहीं खाओ, कई खाओ जगह